જય ગુરુ ભાઈ બોનો, આપ સબનું હણિમાન સ્વાગત કરું હું અમારી આજની પરબાતની સભામાં. આપ સભામરી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. હું આપની હાથે આપની બોન અંજલિ પારેશર ને આજે વાર રવિવાર. ભાઈ બોનો, અમે દેખી રહ્યા હો કે આપણે સ્ટુડિયોની ઘડી મેં પરબાતના 6 વાગી ગયે હે. તવે આપણે શરૂઆત કરો પરબાતની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. ઠીક 6:30 માટે કાર્યક્રમ મહાપુરુષોની પ્રેમ ગાથા. અને આપણે જાણંગા આપણે મહાપુરુષોને જીવન થકી જોડી ઘણા કાની વાત. આ કાર્યક્રમ લઈને આવેગા હું એટલે આપની બોન અંજલિ પારેશર. મારે હાથે રહેગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એનીસ કડીમાં આપણા ગાડી બળંગા પ્રેરણાદાયી કહાનીઓ તકી જોડું કાર્યક્રમ કથા કહાની. આ કાર્યક્રમ આપ સાંભળી શકો ગા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટની હાથે. એનીસ કડીમાં બીજો કાર્યક્રમ શું થાગા જેને કઈ બાળકોનું બાલપણ એટલે કાર્યક્રમ બાત મન મે દિલોકી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો ગા ઠીક 7:30 માટે. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી. એનીસ કડીમાં આપણા ગાડી બળંગા આપણા અતિથિયો તકી જોડું કાર્યક્રમ અમારે મહેમાન. આ કાર્યક્રમ આપ સાંભળી શકો ગા ઠીક 8 વાગે પ્રસ્તુત કરતા અંજલિ પારેશરની હાથે. અનસક્રમે આપણે આગાડી બળંગા આપણે ગાંધીજીના વિચારો તો કી જોડું કાર્યક્રમ ગાંધી આત્મદર્શન. આ કાર્યક્રમ આપ સાંભળી શકો ગા ઠીક 8:30 માટે. ભાઈ બોનો, બીજો કાર્યક્રમ શું થાગા ઠીક 9 વાગે કાર્યક્રમ દાદી માં કી રસોઈ. એમને આપ સાંભળોગા આપણે પરંપરાગત વ્યંજનોની વિધિ નિવારા મેં. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી. એને સાથે શરૂ થાગા કાર્યક્રમ હમ ઓર હમારા સંવિધાન. આ કાર્યક્રમ આપ સાંભળી શકોગા ઠીક 9:30 માટે. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ ને હું આપની બોન અંજલિ પારેશર. ભાઈ બોનો, ઠીક 10:01 વાગે થી થાગા મનોરંજન ની ભરમાર, જેમે 10:11 વાગ્યો થી આપ સાંભળોગા કાર્યક્રમ ફિલ્મ સંગીત, જેમે આપ સાંભળી શકોગા ફિલ્મી ગીતના નવા ને જૂના ગીતની. એને બાદ ભાઈ બોનો ઠીક 11:12 વાગે વેસમે આપ સાંભળોગા રાજસ્થાની ગીત માટે આધારિત કાર્યક્રમ લોક સંગીત. 12:01 વાગે સુધી આપ સાંભળી શકોગા ભૂલે બિસરે નગમો ની હાથે ફિલ્મી ગીતના નવા ને જૂના ગીતની. તો ભાઈ બોનો, આ તો હતી આપણા પ્રભાતની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા ને આસ્થા થકી જોડું કાર્યક્રમ આરાધના થકી.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે. શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા આપણે, આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જઈ વરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા. શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: સેહત નું રાજ હું હે બોન. અસલ આદત ને સહી ખુરાક હે બોન. જીમ કી પરબાત ની શરૂઆત પાણી થકી કરો. થોડું સુ વ્યાયામ ને તાત કાઢી ની જીવન જીવા. ફલ સબ્જી રોજે ખા બીમારી ને દૂર ભગાવા. જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ. હોવે સેહત હે અસલી ધન આપરું. આ જીવન નો સહારો હૈ. આજ થકીસ આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા. હોવે સ્વસ્થ રો ખુશ રો, કેમકી આ છે સેહત નું અસલી રાજ. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: ભૂમિ આવંટન હો, દાખિલ ખારીજ હો યા રાજસ્વ વિભાગ ની પ્રક્રિયા, હર બોના ને મળે સહી જાણકારી, સહી માર્ગદર્શન ને બરાબરી નો અધિકાર. યાદ રાખો, જઈ બોન સશક્ત થાય યસ વિકાસ નો સહી રાસ્તો નીકળે હૈ.
5: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

સ્વાગત કરું હું અમારી આજની હાજરીની સભામાં. આપ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. હું આપની હાથે આપની ગુણંજલી પારેશરને આજે વાર રવિવારને તારીખ 7 જૂન 2026 નો દાડો હે. નાઇન બોનો અમે દેખી રહ્યા હો કે આપણે સ્ટુડિયોની ઘડીમાં હાંસીના 5 વાગી ગયા હે. હવે આપણે શરૂઆત કરો હાંસીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. મહાપુરુષોની જીવની તકી જુડુ કાર્યક્રમ મહાપુરુષોની પ્રેમ ગાથા. આ કાર્યક્રમ લઈને આવેગા અમારી રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ આપની ગુણ અંજલિ પારેશર. એની જ કડીમાં આપણે આગળી મળંગા પ્રેરણાદાયક કહાનીઓ થકી જુડુ કાર્યક્રમ કથા કહાની. આ કાર્યક્રમમાં ભામરી શકો ગા ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટની હાથે. એની જ કડીમાં ઠીક 6:30 માટે આપ હામરો ગા કાર્યક્રમ બાત નની દિલુકી. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી. એની જ કડીમાં આપણે આગળી મળંગા અતિથિયો થકી જુડુ કાર્યક્રમ હમારે મહેમાન. આ કાર્યક્રમમાં ભામરી શકો ગા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા અંજલિ પારેશર એટલે મારે હાથે. પણ ક્રમ મેં આગળી બઢતે તકે આપણે રૂપ કરંગા ઠીક 7:30 માટે ગાંધીજીના વિચારો તો કે જુડુ કાર્યક્રમ ગાંધી આત્મદર્શન. ભાઈ બોનું ઠીક 8 વાગે આપ હામરોગા કાર્યક્રમ દાદી માં કી રસોઈ. એમાં આપણે જાણંગા આપણે પરંપરાગત વ્યંજનોની વિધિને બારામે. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી. એની જ કડીમાં આપણે શરૂ થાગા કાર્યક્રમ હમ ઓર હમારા સંવિધાન. આ કાર્યક્રમ આપ સાંભળી શકોગા ઠીક 8:30 માટે. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટને આપની બહુ અંજલિ પારેશર. અણા સાથે આપ કાર્યક્રમ સાંભળી શકોગા 9:00 થી 10 વાગ્યા સુધી કાર્યક્રમ શામિલ કરશે. તો ભાઈ બોનુ આ તો હતી આપણે હાંસીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા અને આસ્થા થકી જુડુ કાર્યક્રમ આરાધના.